0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની તેમની 2 દિવસની મુલાકાત બાદ આજે નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે. શ્રી મોદી ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
1: आज प्रधानमंत्री नॉर्वे के राजा हेराल्ड पंचम और रानी सोनिया से मुलाकात करेंगे. इसके बाद वे नॉर्वे के प्रधानमंत्री योनास गार स्टोरर के साथ द्विपक्षीय वार्ता करेंगे. वे भारत नॉर्वे व्यापार और अनुसंधान शिखर सम्मेलन को भी संबोधित करेंगे. कल प्रधानमंत्री तीसरे भारत नॉर्डिक शिखर सम्मेलन में भाग लेंगे. वर्तमान में भारत और 5 नॉर्डिक देशों के बीच व्यापार का मूल्य $19 अरब है. व्यापार के प्रमुख क्षेत्रों में नवाचार, रक्षा, आर्कटिक और जनसंपर्क जैसे कई क्षेत्र शामिल हैं. संगीता गोडबोले, आकाशवाणी न्यूज, ओस्लो, नॉर्वे.
0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની સ્વીડન મુલાકાત અંગે જણાવ્યું કે આ મુલાકાતથી ઘણા મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી લઈને સંયુક્ત નવીનતા ભાગીદારી અને ભારત સ્વીડન ટેકનો

ટેકનોલોજી તથા એઆઈ કોરિડોરના બીજા તબક્કાની શરૂઆતથી લઈને આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધીની ચર્ચાઓ ફળદાયી રહી છે. તેમણે સ્વીડિશ લોકો, સરકાર અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારથી સન્માનિત કરાયા હતા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા યુડીએફ મંત્રીમંડળે આજે તિરુઅનંતપુરમ ખાતે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં વી સી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ કેરલમ કોંગ્રેસ પ્રમુખ રમેશ ચેન્નીથલા, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સન્ની જોસેફ, ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ વી ડી સતીશનને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નવી રચાયેલી કેરળમ સરકારને તમામ શક્ય સમર્થનની ખાતરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં ઇમરજન્સી સેવાઓનો નંબર 112 માટે 400 નવા અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રમણસિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી ડાયલ 112 સેવા છત્તીસગઢના ફક્ત 16 જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. રાજ્ય સરકારે હવે આ સેવાઓનો વિસ્તાર તમામ 33 જિલ્લાઓમાં કર્યો છે. શ્રી શાહ જગદલપુર પહોંચશે અને અમરવાટિકામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બસ્તર કે સંઘ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ દ્વિપક્ષીય જોડાણના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા, દરિયાઈ સહયોગને વેગ આપવા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથસિંહ વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયામાં તેઓ દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. એક ઐતિહાસિક નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી છે. ગ્રુપ એની જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વયમર્યાદા હવે 41 વર્ષ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ બીની જગ્યાઓ માટે મર્યાદા વધારીને 44 વર્ષ કરવામાં આવી છે અને ગ્રુપ સી તથા ગ્રુપ ડીની જગ્યાઓ માટે મહત્તમ વય હવે 45 વર્ષ છે. સરકારે સ્પષ્ટતા કરી કે જ્યાં ઉચ્ચ વયમર્યાદા પહેલેથી જ અમલમાં છે ત્યાં હાલના નિયમો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે જાહેર સેવા આયોગની બહારની ભરતીઓ, જેમાં રાજ્ય ઉપક્રમો, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો સમાવેશ થાય છે, તે માટે મહત્તમ વયમર્યાદા પણ 45 વર્ષ રહેશે. આ નિર્ણય સત્તાવાર રીતે 11 મે 2026 અમલમાં ગણાશે. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 9 લોકોના મોત થયા છે. એક ઝડપી ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા વાહન સાથે અથડાઈ હતી. વાહનમાં 2 મહિલાઓ સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર પિલીભીત બસ્તી હાઇવે પર અદાલીસપુર ગામ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયું હતું. આગળ અને પાછળની સીટ પર બેઠેલા લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્ત 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. પંચના જણાવ્યા અનુસાર આ મહિનાની 25મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન 18મી જૂને યોજાશે. મતગણતરી 22મી જૂને થશે. સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે.
કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે

0: આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે ભારતમાં ઊંડા નીતિગત સુધારાઓના કારણે ભારતીય મહિલા નાવિકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નારી શક્તિ ભારત અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને ઉજ્જવળ વધુ સમાવિષ્ટ ભવિષ્ય તરફ દોરી રહી છે અને તેનું સુકાન સંભાળી રહી છે. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો હોવાના અહેવાલ છે. એક માતા પિતા પર તેમની પુત્રી માટે 5 લાખ રૂપિયામાં લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદવાનો આરોપ છે. સીબીઆઈની એક ટીમે ગઈકાલે તે વ્યક્તિની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ માટે તેને આવતીકાલે એજન્સીના પુણે કાર્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવાયું છે. દરમિયાન આ જ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ અદાલતે પુણે સ્થિત આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે અને પ્લે ઓફની રેસમાં મજબૂત રીતે યથાવત છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચોમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસન્ના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. વિજયા સહજરાવ રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. 5 દેશાંચ્યા દૌર્યાદરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેલા પોચલે. કેરળચે નવે મુખ્યમંત્રી મ્હણુન વી ડી સતીશન યાંચા શપથવિધી. મહારાષ્ટ્ર વિધાન પરિષદેચ્યા 16 જાગાંસાઠીચ્યા દ્વૈવાર્ષિક નિવડણુકીચ વેળાપત્રક જાહીર. 18 જૂનલા મતદાન આણિ 22 જૂનલા મતમોજણી હોણાર. નીટ પેપર ફૂટી પ્રકરણી ટ્યુશન ક્લાસ ચાલક શિવરાજ મોટેગાવકર યાંના લાતૂર ઇથુન અટક. આણિ ઉત્તર પ્રદેશાત લખીમપુર ખેરી જિલ્હ્યાત રસ્તે અપઘાતાત 9 જણાંચા મૃત્યુ. 5 દેશાંચ્યા દૌર્યાવર અસણારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ નોર્વેચી રાજધાની ઓસ્લો ઇથ પોચલે. या दौऱ्यात भारत नॉर्वे द्विपक्षीय संबंधांवर चर्चा होणार असून तिसरी भारत नॉर्डिक शिखर परिषदही होणार आहे. भारतीय प्रधानमंत्र्यांचा गेल्या 43 वर्षातला हा पहिलाच नॉर्वे दौरा आहे. प्रधानमंत्री नरेंद्र मोदी यांनी आपल्या स्वीडन दौऱ्यात गुटेनबर्ग इथं युरोपियन उद्योजकांसोबतच्या गोलमेज परिषदेला संबोधित केलं. गुंतवणूक नवोन्मेष आणि उत्पादन यासाठी भारत हे जगातलं आकर्षक ठिकाण आहे असं त्यांनी सांगितलं. ग्रीन हायड्रोजन मिशन, स्वच्छ ऊर्जा यासारख्या भारतातल्या महत्वाकांक्षी योजनांमध्ये सहभागी होण्याची मोठी संधी स्वीडनमधल्या अनेक कंपन्यांसाठी उपलब्ध असल्याचं त्यांनी स्पष्ट केलं. भारताची रिफॉर्म एक्सप्रेस पूर्ण गतीनं आगेकूच करत असून संस्थात्मक प्रणालीसारख्या उपाययोजनाही लवकरच केल्या जातील असं आश्वासन त्यांनी दिलं. स्वीडनचे प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन आणि युरोपियन युनियनच्या अध्यक्षा उर्सुला फॉन डेर लेयन यावेळी उपस्थित होते. प्रधानमंत्री मोदी यांना द्विपक्षीय संबंधांमधल्या त्यांच्या योगदानाबद्दल आणि दूरदर्शी नेतृत्वाबद्दल रॉयल ऑर्डर ऑफ द पोलर स्टार कमांडर ग्रँड क्रॉस हा स्वीडनचा सर्वोच्च सन्मान प्रदान करण्यात आला. संरक्षण मंत्री राजनाथ सिंह आज व्हिएतनाम आणि दक्षिण कोरिया या 2 देशांच्या भेटीसाठी रवाना झाले. दोन्ही देशांबरोबरचे द्विपक्षीय संबंध दृढ होण्याच्या दृष्टीनं हा दौरा असल्याचं राजनाथ सिंह यांनी आपल्या समाज माध्यमावरच्या संदेशात म्हटलं आहे. धोरणात्मक लष्करी सहकार्याची व्याप्ती, संरक्षण उद्योगातली भागीदारी आणि सागरी सहकार्य वाढवण्यावर तसंच भारतीय प्रशांत क्षेत्रात शांतता आणि स्थैर्याला चालना देणं यावर या भेटीत भर दिला जाईल असं सिंह यांनी आपल्या संदेशात नमूद केलं आहे.

0: 100.1 FM गोल्ड पर गरवा गुजरातीओनो गरवो कार्यक्रम गीत गुर्जरीमां आजे आपनी साथे छे हूँ आपनी आरजे आरती
1: अने हूँ तरुलता करोडिया।
0: आप सौने अमारा सस्नेह नमस्कार। मित्रों सौ प्रथम आजे निरंजन भगत नी जन्मतिथि छे। निरंजन भगत नो जन्म 1926 मां थयो हतो। તેઓ જાણીતા ગુજરાતી કવિ અને વિવેચક હતા જેમણે તેમના પુસ્તક ગુજરાતી સાહિત્ય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ માટે 1999નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો। આજે એમને આપણે યાદ કર્યા અને સાથે સાથે આપ સૌને પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની શુભ મંગળ કામનાઓ। મંગળ વધામણા સાથે ઘેર ઘેર કાઠા ગોરની પૂજા થતી હશે, તો આવો કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ ગોર માને પાંચે આંગળીએ પૂજ્યા ફિલ્મ કાશીનો દીકરોથી આ પ્રાચીન ગીત।

0: आप छो आपना मनपसंद कार्यक्रम गीत गुर्जरी मां आरती शाह अने तरुलता करोड़िया साथे। मित्रों, आजे छे 18मी मे, एक एवो दिवस छे जे आपणने आजे आपणा मूळ, आपणी संस्कृति अने आपणा भव्य इतिहास साथे जोड़े छे। जी हाँ मित्रों, आजे छे आंतरराष्ट्रीय संग्रहालय दिवस, इंटरनेशनल म्यूजियम डे। इंटरनेशनल काउंसिल ऑफ म्यूजियम्स ICOM द्वारा वर्ष 1977 थी आ दिवसनी उजवणी शुरू करवामां आवी हती। ने आ संग्रहालयमां केटली शांति होय ने, दरेके दरेक महामूली वस्तुओ व्यवस्थित गोठवायेली होय, ए वस्तु संदर्भे क्यांक क्यांक लेख पण आलेखायेला होय, ए वस्तुनुं नाम लख्युं होय, जाणकारी आपवा कोई माणसो पण निमाया होय, तो क्यां वळी पीपीटी द्वारा संपूर्ण इतिहास आपणने जाणवा मळे। आपणो वारसो, आपणी विरासत, आपणी पूंजी के मूडीने साचवी राखनारा देश तेमज दुनियाना दरेके दरेक नाना मोटा संग्रहालयोने आपणा सलाम छे।
1: आरती, सलाम तो ते करी दीधा, परंतु तने खबर छे के आ वस्तु संग्रहालयो शा माटे बांधवामां आवे छे? એનું કારણ છે કે આપણી જે આવનારી પેઢી છે એને આપણો ઇતિહાસ ખબર પડે, કે ઇતિહાસમાં કેવા કેવા લોકો થઈ ગયા, કેવા પ્રકારની વસ્તુઓ વાપરતા હતા, આજના આધુનિક યુગમાં કેવા પ્રકારની વસ્તુઓ વપરાય છે। ચાલ આપણે શરૂઆત કરીએ પૈસાથી, કારણ કે કાર્યક્રમની શરૂઆત હોય અને નાણાં ન ખણખણે તો કેમ ચાલે, બરાબર ને? તો ફોર્ટ મુંબઈ ખાતે જ RBI સંચાલિત ચલણી નોટો અને સિક્કાઓનું વસ્તુ સંગ્રહાલય આવેલું છે।
0: ક્યા વાત!
1: અને અહીં 6મી સદી ઈસવીસન પૂર્વેથી અત્યારે આધુનિક યુગના ભારતીય મુદ્રાને રાખવામાં આવી છે અને એનો ઇતિહાસ પણ તમે અહીં જાણી શકો છો। એટલું જ નહીં, 1500 કરતાં પણ વધુ ચલણી સિક્કાઓ અહીં છે અને બ્રિટિશ એક્સચેન્જ, જે ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ આપણે કરતા હોય છે એની પણ જાણકારી અહીંયા મળે છે। અહીં સિંધુ સંસ્કૃતિ, બ્રિટિશ શાસન દરમિયાનના, સ્વાતંત્ર્ય પૂર્વેના બધી જ ભારતીય મુદ્રાઓ તમને જોવા મળે છે। ભારત, ચીન, દક્ષિણ પૂર્વ એશિયાની

0: ની નોટો પણ અહીં જોવા મળે છે. એટલું જ નહીં, ચલણી નોટો બનાવવાના કેવા કેવા ઉપકરણો આજ સુધી આવ્યા છે એ દરેકે દરેક વસ્તુ જો તમારે જોવી હોય તો તમારે આવવું પડે મુંબઈ ફોર્ટ.
1: વાહ, ક્યા વાત હે. સાંભળીએ પૌરી દેસાઈના કંઠે રૂપિયાને લગતું આ ગીત.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી વાતો ચાલી રહી છે આંતરરાષ્ટ્રીય વસ્તુ સંગ્રહાલય દિવસની. તો સૌથી પહેલા આપણે લીધું મુંબઈની વાત, ચલણી સિક્કાઓ અને ચલણી નોટોની વાત કરી. તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, જે પહેલાં વિક્ટોરિયા ટર્મિનલ તરીકે ઓળખાતું હતું, એ જ બિલ્ડિંગમાં રેલવે સ્ટેશન પર પણ એક વસ્તુ સંગ્રહાલય આવેલું છે અને એ હેરિટેજ સાઇટમાં પણ આવે છે. 136 વર્ષ જૂની આ ઐતિહાસિક ઇમારત છે. ત્યાં ખૂબ જ જૂના ફોટોગ્રાફ છે, લાકડાનું ફર્નિચર પણ ત્યાંનું જોવા જેવું છે. એટલું જ નહીં, બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન રેલવેના જે કંઈ દસ્તાવેજ હતા એ દસ્તાવેજ પણ ત્યાં જોવા મળે છે અને ટેલિગ્રાફ ઉપકરણ પણ ત્યાં મૂકવામાં આવેલ છે. અને હા, હવે સીએસટીથી આપણી ટ્રેન ઉપડશે સીધી ભાવનગર. તો ભાવનગરમાં શું છે આરતી, તમે જણાવો.
1: ભાવનગરનું બાર્ટન સંગ્રહાલય સૌરાષ્ટ્રના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરતું અગ્રણી સંગ્રહાલય છે. અહીં તરુબેન આશરે 16,700થી વધુ દુર્લભ અને પ્રાચીન નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં હિન્દુ, જૈન તથા બૌદ્ધ શિલ્પો, પ્રાચીન સિક્કાઓ, તામ્રપત્રો, શસ્ત્રો, લોકવાદ્યો, લોકકલાની કલાકૃતિઓ, તાડપત્રો, કાષ્ટકલાના નમૂનાઓ તેમજ સૌરાષ્ટ્રની પરંપરાગત હસ્તકલાના નમૂનાઓનો સમાવેશ કરવામાં આવે છે. ને આજના દિવસે અહીં ઉજવણીના ભાગરૂપે તાવડી પેઇન્ટિંગ વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
0: શું વાત કરે છે, ગરમ ગરમ તાવડી પર પેઇન્ટિંગ.
1: હા,
0: ગરમ ગરમ તાવડી પર તો રોટલા ને રોટલી મીઠી લાગે હો.
1: હા, તો તમને ખબર છે રોટલા ને કચ્છીમાં શું કહેવાય?
0: શું કહેવાય?
1: માની, બાજરજી માની. તો સાંભળીએ, મઠી મઠી થી લગે ટીના છેડાના કંઠે, મઠી મઠી થી લગે મૂકે બાજરજી માની.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી આરતી. હવે જઈએ છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, જેનું પહેલાનું નામ હતું પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, જ્યાં 5000 કરતાં પણ વધારે ઐતિહાસિક વસ્તુઓ છે, પ્રાચીન કલાકૃતિ, પ્રાચીન મૂર્તિઓ. આ સિવાય અહીં ચીની જાપાની માટીના વાસણો પણ અવેલેબલ છે, તે પણ તમે જોઈ શકો છો. મોગલ યુરોપિયન ચિત્રકલા અહીં જોવા મળે છે. અહીં પ્રાચીન કાળના હથિયાર, ઢાલ, હાથીદાંતના નકશીકામવાળી વસ્તુઓ પણ જોવા મળે છે, અને સોના ચાંદીની સજાવટની અનેક વસ્તુઓ અહીં જોવા મળે છે. એટલું જ નહીં, રાજા મહારાજા રાણીઓ જે રેશમી જરીકામવાળા કપડાં પહેરતા, એ કપડાઓ પણ આ વસ્તુ સંગ્રહાલયમાં જોવા મળે છે, અને બ્લોક પ્રિન્ટિંગ પણ અહીં જોવા મળે છે. એટલું જ નહીં, આ વસ્તુ સંગ્રહાલયમાં બાલ સંગ્રહાલય 2019માં શરૂ કરવામાં આવ્યું છે, અને આની પરિકલ્પના કરવા પહેલાં બાળકોના વચ્ચે એક સ્પર્ધા ગોઠવવામાં આવી, અને બાળકોને જ પૂછવામાં આવ્યું કે તમારા સપનાનું મ્યુઝિયમ કેવું હોય. બાળકોના જે જવાબો આવ્યા એ પરથી આ બાળ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, અને આ બાળ વસ્તુ સંગ્રહાલય બાળકો માટે છે, બાળકો દ્વારા બનાવવામાં આવેલું છે. અહીં એક એમફિલ થિયેટર છે બાળકો માટે, અને ટેરેસમાં તમે વર્કશોપ લઈ શકો, કેલિગ્રાફી શીખી શકો, અને ઇન્ટર એક્ટિવ ગેમ્સ રમી શકો, એવી પણ સુવિધાઓ બાળકો માટે આ વસ્તુ સંગ્રહાલયમાં છે. આરતી,
1: હવે તરુબેન, શિવાજી મહારાજની આ બધી વાતો હોય ને ઝવેરચંદ મેઘાણીની અમર રચના આબમાં ઉગેલ ચાંદોને યાદ કર્યા વિના રહી શકાય ખરું?
0: જરાય નહીં.
1: તો આવો સાંભળીએ પ્રફુલ દવે અને આરતી મુખર્જીના કંઠે આબમાં ઉગેલ ચાંદલો.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे आरती शाह अने हूँ तरुलता करोड़िया। वातो थई रही छे वस्तु संग्रहालय नी। तो मित्रों, आपे जोयेला कोईपण वस्तु संग्रहालय विशेनी माहिती आप अमने जणावी शको छो। एटलो ज नहीं, आपना फरमाइशी गीतों माटे पण आप अमने फोन करी शको छो। नंबर छे 02245154134, 02245154135। अने आरती, आ गीतनी पहला आपणे वात करी हती बाळ संग्रहालय, छत्रपति शिवाजी महाराज वस्तु संग्रहालयमां बनेला बाळ संग्रहालयनी। तो राष्ट्रीय बाळ संग्रहालय नवी दिल्लीमां ढींगलीनुं म्यूजियम छे।
1: क्या बात।
0: अने आ ढींगलीनुं म्यूजियम लोकप्रिय कार्टूनिस्ट के शंकर पिल्लाईए बनाव्युं छे, जेमां 85 થી પણ વધુ દેશોની 6,500 કરતા પણ વધુ ઢીંગલીઓ જોવા મળે છે। અને આરતી, હવે ભુજ જઈએ, કારણ કે ભુજનું મ્યુઝિયમ રાહ જોઈ રહ્યું છે આપણી।
1: હા, નક્કી। હવે વાત કરીએ વિશ્વ સ્તરે વખણાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની। ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ ખાતે ભુજિયા ડુંગર પર આવેલું આ એક અદ્ભુત અને વિશાળ મ્યુઝિયમ છે મિત્રો। તે 2001 ગુજરાત કચ્છ ધરતીકંપમાં જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિને સમર્પિત છે। આ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે, જે મુલાકાતીઓને ભૂકંપનો વાસ્તવિક અનુભવ કરાવે છે। વૈશ્વિક સ્તરે આર્કિટેક્ચર અને ડિઝાઇન માટે આ સંગ્રહાલયને યુનેસ્કો એવોર્ડ પણ મળ્યો છે। તરુબેન, કચ્છની હોનારતની વાત નીકળી જ છે તો કાસમની વીજળીને કેમ ભૂલાય? આવો સાંભળીએ કનુ દેવીદાન બારોટના કંઠે હાજી કાસમની વીજળી।

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ કાર્યક્રમ ગીત ગુર્જરી, અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં ફોન કરવા માટે બધા જ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આરતી, આ ગીતની પહેલા આપણે વાત કરી હતી ઢીંગલીઓના મ્યુઝિયમની, તો બાળકોના રમકડાના મ્યુઝિયમને કેમ ભૂલાય? તો અમદાવાદમાં જ રમકડાનું એક મ્યુઝિયમ આવેલું છે, ટોય મ્યુઝિયમ, અને વારસો ફાઉન્ડેશન દ્વારા આ મ્યુઝિયમ ચલાવવામાં આવે છે. પારંપરિક જેઠાલાલની હવેલીને મ્યુઝિયમમાં પલટી દેવામાં આવ્યું છે. આ હવેલી પણ જોવા માટે ઘણા લોકો આવે છે, કારણ કે આ હવેલીનું જૂનું નકશીકામ ખરેખર જોવાલાયક છે. એટલું જ નહીં, વોટર હાર્વેસ્ટિંગ દ્વારા કેવી રીતે પાણી બચાવવામાં આવતું એ જમાનામાં એ પણ અહીં જોવા માટે લોકો આવતા હોય છે. અહીં લાકડા, માટી, કપડાં અને મોતીના હાથેથી બનાવેલા રમકડાઓ છે. એટલો જ નહીં, અહીં પતંગોનું પણ ખૂબ મોટું કલેક્શન છે. અને આરતી, હવે આપણે જઈએ સિંગાપુર.
1: હા, સિંગાપુરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ દરિયાઈ સંગ્રહાલય સિંગાપુર ઓશિયારિયમની હવે આપણે વાત કરીએ. આ વિશાળ મ્યુઝિયમમાં 800થી વધુ પ્રજાતિઓની 1,00,000 કરતાં વધુ દરિયાઈ જીવસૃષ્ટિઓ છે. એમાં પણ નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી રંગબેરંગી માછલીઓથી મન મોહી લેતા મ્યુઝિયમમાં પગ મૂકતાની સાથે આપણને કોઈક અલગ જ દુનિયામાં પ્રવેશ્યા હોવાનો અનુભવ થાય. તરુબેન, આખે આખો સંગ્રહાલય કાચનો, કાચમાં પાણી ને પાણીમાં રંગબેરંગી દરિયાઈ જીવ. જાણે આ મ્યુઝિયમમાં આપણને આપણે દરિયામાં તરી રહ્યા હોઈએ ને એવો અનુભવ થાય.
0: ક્યા બાત.
1: અને આજે રામાપીરની બીચ છે, રામાપીરે દરિયામાં વહાણ તાર્યા છે. તો આવો સાંભળીએ મન્નાડેના કંઠે રામાપીરનો હેલો.

0: કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ અમદાવાદ. પાંચમી સદી પૂર્વેના વસ્ત્રોનો સંગ્રહાલય અહીં આવેલો છે. મોગલ દરબારના શાહી વસ્ત્રો, રાણીઓની રેશમી સાડીઓ અને પીચ્છાઈ પેન્ટિંગ આ અહીં જોવા મળે છે. અમદાવાદમાં જ એક બીજું મ્યુઝિયમ આવેલું છે, જેની સ્થાપના થઈ છે 1989માં અને અહીં 18મી સદીથી અત્યાર સુધીના જાત જાતના ચશ્માઓ તમને જોવા મળશે. અને આ છે ચશ્માઓનું સંગ્રહાલય. અને એટલું જ નહીં, 18મી સદીથી અત્યાર સુધી નેત્ર ચિકિત્સાના જેટલા પણ ઉપકરણો આવ્યા છે એ બધા જ દુર્લભ ઉપકરણો પણ તમે અહીં જોઈ શકો છો. મિત્રો, આપણે આપણી આંખોનું ઘણી વખત ધ્યાન નથી આપતા. આંખોની કિંમત શું છે એ કોઈ દ્રષ્ટિહીનને જ પૂછો. અને એટલા માટે જ વિઝન ઇન ડાર્કનેસ આવું મ્યુઝિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે, જેથી લોકોને અંધ હોઈએ, દ્રષ્ટિ ન હોય તો કેવું થાય અને કેવું તમે ફીલ કરો એ લોકો ફીલ કરે આ મ્યુઝિયમમાં જઈને. અહીં તમે તમારી સાથે ઘડિયાળ, ચશ્મા, મોબાઈલ, બ્લૂટૂથ આવું કંઈ જ લઈ ન જઈ શકો. આ મ્યુઝિયમમાં તમને મંદિર, ગુફા, જંગલ, ગામડું, ગાર્ડન બધું જ મળશે, પરંતુ બધે જ ફૂલ અંધારું હશે. અને એ અંધારામાં તમારે દિવાલને પકડતા પકડતા અથવા તો તમારો નાકનો ઉપયોગ કરી સૂંઘતા સૂંઘતા જવું પડશે, જેથી તમારી બીજી ઇન્દ્રિયો પણ કેટલું કાર્ય કરે છે ને એ પણ તમને ખબર પડે. આ મ્યુઝિયમની મુલાકાત લીધા પછી તમને દ્રષ્ટિહીનને મદદ કરવા તમે અત્યારે તો જતા જ હશો, પરંતુ ત્યારે તત્પર થઈ જશો કે એક દિવસ માટે જો અંધ થઈએ, દ્રષ્ટિ ન હોય તો કેવું લાગે અને કેવી રીતે તમે તમારું જીવન જીવી શકો એનો અનુભવ આ મ્યુઝિયમ તમને કરાવે છે. અને લગભગ 4 કલાક જેટલો સમય લાગે છે આ મ્યુઝિયમની અંદર. અને આરતી, આજે આદિલ મંસૂરીનો પણ જન્મદિવસ છે, તો સરસ મજાની ગઝલ થઈ જાય?
1: થઈ જાય. નિમેશભાઈ શ્રોતા મિત્ર છે, એમનો ફોન હતો, એમણે ગઝલની ફરમાઈશ કરી છે, આદિલ મંસૂરીની ગઝલ, ગઝલ વિભા દેસાઈના કંઠે.

0: આરતી, જો હું તને એમ કહું કે સોના ચાંદીના આભૂષણોનું પણ સંગ્રહાલય હોય તો માનવામાં આવશે ખરું?
1: નહીં માનવામાં આવે.
0: પણ છે આમ્રપાલી વસ્તુ સંગ્રહાલય, અને આ આવેલું છે જયપુરમાં. અહીં ભારતીય આભૂષણો અને સજાવટની વસ્તુઓ જોવા મળે છે. 4000 કરતા પણ વધુ દુર્લભ વસ્તુઓ અહીં જોવા મળે છે. અહીં શુદ્ધ સોનાનો રાજસી રથ છે, સોનાની મૂર્તિઓ છે, પારસી હાર છે, સોના ચાંદીની પન્ના માણેક જડેલી મોજડીઓ છે, ચાંદીનો હુક્કો છે, ચાંદીનો ઇત્રદાન છે. બોલો, એટલે આભૂષણોનો પણ સંગ્રહાલય હોય અને ત્યાંથી ચોરી થવાનો ડર ન હોય એટલે કેવી વ્યવસ્થા હશે એ આપણે જાણી લઈએ. અને એ સિવાય પુણેમાં આવેલા રાજા કેળકર મ્યુઝિયમ, એને કઈ રીતે ભૂલાય? કારણ કે આ એક એવી વ્યક્તિ છે જેણે એકલા હાથે પોતાના દમ પર આ મ્યુઝિયમ ઊભું કર્યું છે. અને અહીં સંગીતના વાદ્યો જે મયુર, મગર અને કાચબા આકારના છે, સિતાર અને તાનપુરા, મયુર, કાચબો અને મગર આકારના મળે છે અહીંયા. એટલે જોવા મળે છે, ખરીદવા નહીં. હા, એટલે નહીં તો પછી આરતી પહોંચી જશે ખરીદવા માટે. એટલું જ નહીં, અહીં જાત જાતના દીવાઓ છે અને આ દીવાઓ ઉપર સરસ મજાના નકશીકામ છે દેવી દેવતાઓના. સોપારીની સુડીઓ પણ, જાત જાતની સુડીઓ અહીં મૂકેલી છે જેથી સોપારી તોડી શકાય, અને એના પર જાનવરોના નકશીકામ છે. અહીં મરાઠા સામ્રાજ્યના હથિયાર, ઢાલ, કવચ એ બધું પણ તમને જોવા મળશે. અને એટલું જ નહીં આરતી, ઘરે તાળું લગાવવાનું ભૂલી જાય ને તો અહીં જાત જાતના તાળાઓ પણ જોવા મળશે.
1: અને હવે હું વાત કરું મેક્સિકોમાં આવેલા અંડર વોટર મ્યુઝિયમની.
0: ક્યા બાત,
1: આ મ્યુઝિયમ સમુદ્રની અંદર બનાવવામાં આવેલું છે. આ અદ્ભુત મ્યુઝિયમ છે જ્યાં પાણીની અંદર સેંકડો માનવ આકૃતિઓની શિલ્પકૃતિઓ મૂકવામાં આવી છે. આપણે એક મ્યુઝિયમ હમણાં જોયું જેમાં કાચ હતું, કાચમાં
0: પાણી, તમે દરિયામાં તમે તરતા હોય એવું કહ્યું,
1: અને આ દરિયાના અંદર મ્યુઝિયમ છે.
0: ક્યાં વાત, ચાલો જઈએ જોવા. મેક્સિકો જવું પડશે, પરંતુ અત્યારે ગીત સંભળાવીએ. વિભા દેસાઈનું કોઈ ગીત છે ને?
1: વિભા દેસાઈના કંઠે બેડલું ઉતારો.

0: आरती, जे શ્રોતાઓએ ફોન કર્યા છે એમના નામ જણાવી દઈએ.
1: હા હા જરૂર. નિલેશ દરજીનો ફોન હતો, ભરત ખોનાજનો ફોન હતો, નિમેશભાઈનો ફોન હતો, પ્રફુલભાઈ લાખાણીનો ફોન હતો, બીના ઘાલાનો બોરીવલીથી ફોન હતો. એમણે અમુક મ્યુઝિયમ વિશે વાત કરી, પણ આજે અમારો ફોન છે ને, ફોન લાઈન થોડી ખરાબ છે, ચાલુ થાય છે, બંધ થાય છે ને ડિસ્ટર્બન્સ આવે છે, એટલે હું સમજી નથી શકી કે કયા મ્યુઝિયમની કઈ વાત કરતા હતા. સંજયભાઈનો મલાડથી ફોન હતો, તો ભાવનાબેનનો ફોન હતો, અને આટલા ફોન આવે.
0: તો આ બધા શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હવે કોઈ મ્યુઝિયમની વાત કરવી છે આરતી?
1: હવે સમય સમાપ્તિનો સંકેત આપે છે,
0: તો આપણે મ્યુઝિયમ જોવા જઈએ. ચાર વાગ્યા પછી સીએસટીમાં મેં ઘણા બધા મ્યુઝિયમના નામ લીધા. આપણે રૂપિયાવાળું જોવા જઈએ અત્યારે, આરબીઆઈ વાળું
1: હે ને? હા ચલો.
0: પણ એ સોમવારે બંધ હોય છે.
1: અરે વાહ.
0: તો મિત્રો, અત્યારે અમે લઈએ રજા. હું તરુલતા કરોડિયા
1: અને હું આરતી શાહ
0: આપની રજા લઈએ છે, પણ ફરી મળવાના વચન સાથે.
1: જી
0: નમસ્કાર. ચાર વાગે આપ સાંભળશો સમાચાર, અને અત્યારે
1: સાંભળીએ નિરંજન પંડ્યાના કંઠે અકડબમ અગડબમ શિવજીને સમરીએ.